அத்தாயி வினாடி 49 வேளாவ டீப்ரெக் சோலாக்கு நம்ம அதை கிடனோடே சோலா பத்தியக்கு அவசியத்தாவே மே காலி தெனின் நெத்தங்க ஆகி தெனின் தவசே ரைட் வாங்கி கரான் பில்லுக்கு அடு கரகான புலுவாங்க மக்தீனா மாசுக்கு வியதம் அவம கரகின ஏ வியதமாத் நேது ஏடிக்க வினம் எடுக்கட்டு யுத்வான புலுவாங்க மக்தீனோனே தெங்க டீப்டெக் கேளுக்கு என்ன லங்கா வெடிமா சோலா பத்தி பிரமாணியாக ස්ථාපිත කරපු විශේෂම කර්මාන්තවල ඒ වගේම ආයතනවල ගෙවල්වල ගෘහස්ත මේ සියලු තැන් ආවරණය කරපු නමක් ඩීප් ටෙක් සෝලා වෝටර් පම්ප් ගැන කතා කරනකොට වුණත් අපිට ලස්සන ඉතිහාසයක් තියෙනවා මතකයි වෝටර් පම්ප් සම්බෝ ඔච්චරනම් ඩීප් ටෙක් කියන නමින් ගත්තායි ඉන්නවද නේ අපි හාගෙන හරි එතකොට ඩීප් ටෙක් එකට කෝල් එකක් දෙන්න 071 711 711 1 විස්තර දැනගන්න පුළුවන්කමක් තියෙනවා ඒගොල්ලෝ කරපු ව්‍යාපෘති මොනවද කියලා දැනගන්න පුළුවන්කමක් තියෙනවා ඕන දෙයක් Facebook එකට ගිහලා deep tech කියලා search කරන page එකට යන්න ඊට පස්සේ ඔය කියන නම්බරේට කතා කරන්න සම්බන්ධ කරගන්න call එකක් දීලා ගිහිල්ලා ඕනනම් නේද වෙලාවක් දාගෙන හම්බෙන්න ඉතින් deep tech කියලා කියන්නේ ලංකාවේ විශ්වාසවන්තම සෝලා

દેશનાગર મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસી વિસિન લોક સત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરેન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકી તારકા સમૂહયક પિરિવરા બેબલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસન્નયે મહા વનપિત એકાલોક કરમિન સમસ્ત મહા વિશ્વતલેમ બુદ્ધાજ્ઞા ચક્રયેટ હસુ કરમિન પવત્વન લદ મે દેશના વિશેષયેન્મ સજાયના કરિન્ને સમ્યક દૃષ્ટિક દિવિ દેવતાઉન વહંસેલાગી એલેમ્મ મેલ્મહા આશીર્વાદે અપેક્ષાવેને એદા બુદુરજાનન વહંસેગી શ્રીપાદ મૂલેહિ ગૌરવાભિવાદન પૂર્વકવ દસ દહસક ચક્રાવાટ્યન સિત સપમિની મહાનુભાવ સંપન્ન દિવ્ય ગણયા બુદુરતુન શરણ ગિય યમ પિંવતે વેનમ એ અય કિસીદા અપાયગામી વન્ની નટે કિયમિન બુદ્ધ પ્રમુખ શ્રાવક સંઘ રત્નયટ સ્વકીય અત્યંત ગૌરવય પુદગલહ મે વનાહિ વિશ્વગત દિવ્ય શક્તિ એકરાશી કરમિન જીવિતયટ એલેબેન સકલાંતરાય દુરુકુટ સિત શાંતિ સલસીમેહિલા મહોપકારી વન પરિત્રાણ ધર્મયકી સિયલુ દેવ્યંગે આશીર્વાદય પિનિસ એ મહાનુભાવ સંપન્ન મહા સમય સૂત્રય સતહે સિતિન સજ્ઞાનય કરુણ લભન્ને પૂજ્ય ગણ